0: હું તો વારી રે શુભા મુદગલ અને કરસન સાગત્યાના કંઠે લોટસ એફએમની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું હશે. ઘણું બધું મેં કહ્યું ને, આવું ઘણું બધું સંગીત આપ સૌની સમક્ષ. એક હવે એકદમ જ ઇન્ટરેસ્ટિંગ રેપ છે આપ સૌની સમક્ષ રજૂ કરીશ આ પહેલા ફીચરની બાદ. યા, સો ધ ફર્સ્ટ ફીચર કમિંગ અપ નાઉ ઇઝ કોલ્ડ આજનો સુવિચાર. ઇટ્સ અ થોટ ફોર ધ ડે. એન્ડ યુ નો, દર ગુરુવારની જેમ આજે પણ છે આ થોટ ફોર ધ ડે, પણ એને હું રશ કરવા નથી માંગતો. મારી પાસે થોડી જાહેરાતો છે એ આપ સૌની સમક્ષ રજૂ કરું છું અને એની તુરંત બાદ આજનો સુવિચાર આપ સૌની સમક્ષ રજૂ કરીશ. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. સો યા, વી આમ ગોન બી પ્લેઇંગ યુ સમ બર્ઝ એન્ડ કમ બેક એન્ડ ડૂ ધ ફર્સ્ટ ફીચર ઓફ ધ ડે. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. ક્યાંય પણ જતા નહીં, જરૂર મારી સાથે જોડાયેલા રહેશો. કામ પણ કરતા હો તો રેડિયોનો અવાજ વોલ્યુમ થોડોક વધારે કરી દેજો, બધાને સંભળાય.
1: Johannesburg, the record-breaking show, a musical fusion with Peru and Bala, is now heading for Gold Reef City's Lyric Theatre on Saturday, 20th June. Catch the kings of sit-down comedy and Durban's leading orchestra, the Bollywood Show Band, for an evening of foot-tapping music and side-splitting comedy. Tickets from 150 Rand, selling from Ticket Pro. A musical fusion with Peru and Bala, Gold Reef City, 20th June.
2: Get into the beautiful game with a free spa limited edition soccer ball when you spend 650 Rand and buy any three participating products. Like 2-litre Coca-Cola Original. Buy two for just 47 Rand. Or 500 gram Spa Choice Butter Brick. Only 64.99. Prices valid from 25 May till 7 June. While stocks last. Only at Spa. T's and C's apply.
3: Spinners on Gear Prize Drops gives you the chance to win a share of an epic 2.5 million rand in cash and tech gadgets. Enjoy a spinning spectacular and unwrap exciting wonders where fortunes fall from the sky and you could claim amazing prizes with every round. Simply bet 2 rand or more on selected pragmatic play slots Mondays, Tuesdays and Thursdays and enjoy sweet success. Hollywood Bets, it's more fun to spin with us. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp help to 076 675 0710.
4: You are listening to Geek Mala. On Lotus FM.
5: Ash Desai.
4: On Lotus FM.
0: લોરિસ એફએમની અમારી આ ગુજરાતી ગીત સંગીતની માળા છે. મારું નામ છે આશિત દેસાઈ અને આ એક વિભાગ છે જેનું નામ છે આજનો સુવિચાર. ઇટ્સ અ સેગમેન્ટ કોલ્ડ આજનો સુવિચાર. આજનો સુવિચાર બેસિકલી મીન્સ ધ થોટ ફોર ધ ડે એન્ડ ગોઝ સમથિંગ લાઈક ધીસ. હોપ ઓલ ઓફ યુ લાઈક ધીસ વન. મને બહુ જ પસંદ આવ્યો. ઇટ્સ લિટલ બિટ લોંગર દેન યુઝ્યુઅલ બટ ઇટ્સ વર્થ ઇટ. સમય, શક્તિ, પૈસા અને શરીર જીવનમાં દરેક વખતે સાથ નથી આપતા. સમય, શક્તિ, પૈસા અને શરીર જીવનમાં દરેક વખતે સાથ ન આપી શકે, પરંતુ સારો સ્વભાવ, સારી સમજણ, આધ્યાત્મિક માર્ગ અને સાચી ભાવના જીવનમાં હંમેશા સહકાર આપે છે. સો દેટ્સ વોટ ઇટ ઇઝ. સમય, વિચ ઇઝ ટાઈમ, શક્તિ, પાવર ઓ એનર્જી, પૈસા, મની અને દેટ મીન્સ એન્ડ શરીર, બોડી, જીવનમાં ઇન યોર લાઈફ ટાઈમ દરેક વખતે, એવરી ટાઈમ, દરેક વખતે ઇઝ એવરી ટાઈમ, સાથ ન આપી શકે. ડઝ નોટ ગીવ યુ ધ રિક્વાયર્ડ સપોર્ટ ઓર યુ નો ઇટ ડઝન્ટ રન લોંગ વિથ યુ. ટાઈમ, શક્તિ વિચ ઇઝ એનર્જી ઓર પાવર, પૈસા, મની એન્ડ યોર બોડી, સમથિંગ ઇઝ ગોન ગીવ અલોંગ ધ લાઈન ઓલવેઝ. યુ નો ઓલ ઓફ ધીસ કેનોટ ઓલવેઝ endlessly just be running the way you want it to. Parantu, but, saro sobhav means good nature, sari samjan, good understanding, adhyatmik marg, spiritual path, ane sachi bhavna, true feelings or intent, jivan ma hamesha sahkar aape che. In your lifetime,
6: always will be with you, will always support you. Sahakar apo is to give you support. So that's what it means, you know, that time, energy or, you know, power, money and your body may not always give you the required support or, you know, the energy that you require from it, or may not run along with you according to your wishes, but your good nature, your good understanding, your spiritual path and true feelings and intent towards life will always give you the required support to make through life. That's what it means. Ke samay, shakti, paisa ane sharir jeevan ma darek vakte saath na api shake, parantu saro swabhav, adhyatmik marg, sari samjan ane sachi bhavna jeevan ma hamesha sahkar aape chhe. આશા કરું જો આપને આ પસંદ આવ્યો છે, આજનો સુવિચાર પસંદ આવ્યો તો આપ સૌને ખબર છે શું કરવું. એકવાર ફરીથી સાંભળવું હોય તો જરૂર સાંભળશો, લોટસ એફએમની વેબસાઇટ પર જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાંથી ફરી પાછા સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે જરૂર શેર કરશો. આવતા આજના દિવસનું આવતું ગીત, જેમ મેં કહ્યું એમ, એક ખૂબ જ સુંદર મજાનો રેપ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આશા કરું છું આપ સૌને જરૂર પસંદ આવશે. ધ નેક્સ્ટ ફીચર કમિંગ અપ એટ 6:30 એન્ડ ધેટ્સ શબ્દ કસોટી. એ આપ સૌની સમક્ષ રજૂ થશે 6:30 ની આસપાસ.
7: અલ્યા ખબર નહીં કે તમનું હાલ મારું ગાડું હોજ પડે ખિસ્સું ખાલી હવાર પડે ભરાઈ જતું બકા.

0: ओम करो वातु।
1: ભાઈ ઓમ સ તેમ સ બહુ મોટી ગેમ સ ફલાણા ભાઈ ની સોડી તો જેટલી રખડે અલ સલ્યા ગેમ નહીં દ્વારકાધીશ ની બહુ મોટી ફેન સ
0: ઓશી ગોમ કરો વાતું ચમક સહન નહીં થતું પેટ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું લે ચકલા તો ગાવ તરા કરતા રહેવાના બકા બળવા વાળા તો બધા બળતા રહેવાના ઠાકર નું નોમ અમે લેતા રહેવાના ના બાજ બની રાજ અમે કરતા રહેવાના લે ખબર પડી ચમનું હાલ અમારું ગાડું

છોડી મેલ્યા બધા કોમ લેવા ઠાકર નું નોમ તોય હાલચમ નું ગાડું મારું વિચાર છે કોમ દોઈ પાપીઓ ના પાપ મેલી થઈ જય માં ગંગા અભી મોન મોરાવણ ની હરગી જયલા લંકા કર મોટી મોટી વાતું થઈને ફર મોટા ભમરા ના લાગવાર ભમરા ના ભરાઈ જતા મમરા માટે હરી નો

અભિમાન નહીં, આત્મવિશ્વાસ બોલો છો. બૂમ પડાવવાની તો હજી બાકી, બકા તો ખાલી ટ્રેલર છો. ખબર પડી કચમ નું હાલ મારું ગાડું, મારા ઠાકર નું નોમ લેતા હાલ મારું ગાડું. ખબર પડી કચમ નું હાલ મારું ગાડું, મારા ઠાકર નું.

નહીં મોકલતા તમારી ખૂબ ખૂબ તમને ખૂબ વિનંતી કરું છું. સો હિયર ઇટ ગોઝ. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક, એન્ડ દેટ્સ ધ વેન આઈ સે ખાલી જગ્યા, દેટ્સ ધ બ્લેન્ક ઇન ધ સેન્ટેન્સ એન્ડ યુ નીડ ટુ ફિલ ઇન. આજની કહેવત કંઈ આ પ્રકારની છે, સાપ ગયા ને ખાલી જગ્યા રહ્યા. સાપ ગયા ને ખાલી જગ્યા રહ્યા. એક વાર ફરીથી, સાપ ગયા અને ખાલી જગ્યા રહ્યા. પહેલી ચોઇસ કરોળ્યો, બીજી ચોઇસ નોળ્યા, ત્રીજી ચોઇસ વિચ્છી, અને ચોથી ચોઇસ લિસોટા. સાપ ગયા અને ખાલી જગ્યા રહ્યા. ઇઝ ઇટ કરોળ્યા, ઇઝ ઇટ નોળ્યા, ઇઝ ઇટ વિચ્છી, ઓર ઇઝ ઇટ લિસોટા? 0716137803 પર તમારો જવાબ લખીને મને મોકલજો. એ દરમિયાન ફરીદા મીર ને આદિત્ય ઘડવીના કંઠે આ આવતું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગીત.

0: નાનો મને રંગ લાગ્યો. લોટસ એફએમની અમારી આ ગુજરાતી ગીત સંગીતની માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા આદિત્ય ગઢવી અને જી હા ફરીદા મીરના કંઠે. આશા કરું છું આપ સૌને આ ગરબો પસંદ આવ્યો છે. એ દરમિયાન આપ સૌની સમક્ષ શબ્દ કસોટી હજુ પણ ચાલુ જ છે અને હું આશા કરું છું એમાં આપ હજુ મોટી સંખ્યામાં ભાગ લો. ધેર ઇઝ બીન એન અમેઝિંગ રિસ્પોન્સ. And I'm going to announce the names of people who got this one correct. Before I do that, here's an important community event announcement. And તમને ધ્યાન હોય તો બે અઠવાડિયા પહેલા આને એક અમે ઇન્ટરવ્યુ પણ કરેલો રેસિડન્ટ પ્રીસ્ટ સાથે શ્રી રવિન્દ્રભાઈ જોશીની સાથે. એન્ડ ધીસ વન ઇઝ ટેકિંગ પ્લેસ એટ ધ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર એટ ધ એકતા મંદિર એન્ડ ઇટ્સ ઓપન ઇન્વિટેશન ટુ એવરી વન ફોર રિસાઇટલ ઓફ ડેઇલી પરષોત્તમ માસ કથા. And the venue is the Ekta Mandir and time is from the, I beg your pardon, the date is from the 17th of May until the 15th of June. 6 p.m. is the Aarti and Katha recitals between 6 p.m. and 7 p.m. તો જરૂર જશો અને એમાં ભાગ લેશો. હવે આપ સૌની સમક્ષ નામ રજૂ કરું જે લોકોના સાચા જવાબ આવ્યા છે શબ્દ કસોટી માટે આજે. ફોર ધોઝ ઓફ યુ હુ સ્ટીલ ટ્રાઇંગ ટુ સેન્ડ ઇન યોર આન્સર્સ, હિયર ઇટ ઇઝ વન્સ અગેન ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ફોર શબ્દ કસોટી ટુડે. સાપ ગયા અને ખાલી જગ્યા રહ્યા. સાપ ગયા અને ખાલી જગ્યા રહ્યા. ફર્સ્ટ ચોઇસ કરોળિયો, સેકન્ડ ચોઇસ ફર્સ્ટ ચોઇસ કરોળિયા, સેકન્ડ ચોઇસ નોળિયા, થર્ડ ચોઇસ વિછી અને ફોર્થ ચોઇસ લિસોટા. So I'm going to be announcing names of people who got this one correct. Thereafter, take a short break and come back and give you the correct answer for Shabd Kasodi. એ દરમિયાન તમારે સમય છે તો જરૂર હજુ જવાબ મોકલવો હોય તો મોકલી શકો. ફર્સ્ટ અપ વી હેવ મોનિકા હિમેશ ગોવન ફ્રોમ રેઝવા હિલ્સ ડર્બન, આરુષ અને કયુષ ગોવન રેઝવા હિલ્સ ડર્બનથી, અંજના સોલંકી એમનો લનૈજાથી જવાબ આવે છે, ભાવિશ અને દીના હરિલાલ ઈડન વેલથી, પ્રભાબેન ધીરજલાલ પ્રભુ હરારે ઝિમ્બાબ્વેથી. ત્યારબાદ આજે સાચો જવાબ આવ્યો છે રેખા ફ્રોમ રેઝવા હિલ્સ. વી હેવ ઈશા ફ્રોમ શાલ ક્રોસ, એમનો સાચો જવાબ છે. ત્યારબાદ ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટ ઇન જોહાનિસબર્ગથી, રાજેશ કીર્તિ માનસી યશુ મિશ્કા સેન્ચુરિયનથી, ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયન ઓલ ધ વે ફ્રોમ ટોરન્ટો કેનેડાથી, ઇન્દિરાબેન થાકરસીનો સાચો જવાબ છે, રમોલા દેસાઈ ટોંગાટ, વિશાખા અને નિલેશ ઓલ ધ વે ઇબાન મોઝમ્બીક. વી હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ ફ્રોમ મોહિની કેસન યુટનહેગથી. ત્યારબાદ મને સાચો જવાબ આવ્યો છે અમૃત દેસાઈ સેન્ટનથી, દક્ષા ફ્રોમ ઓગદીન, અજીત દેસાઈ ફેમિલી અમશલાંગાથી, ભાનુબેન ગુણવંત જગા કેપટાઉનથી. અને ત્યારબાદ આજનો સાચો જવાબ છે, બટ ઇટ્સ બીન એન અમેઝિંગ રિસ્પોન્સ, આઈ એમ સ્ક્રોલિંગ થ્રુ સો મેની નેમ્સ એન્ડ ટ્રાઇંગ ટુ સાઇફર આઉટ, બટ ઇટ્સ બીન એબ્સોલ્યુટલી અમેઝિંગ ટુ સી સો મેની રિસ્પોન્સીસ. વી હેવ ઋષભ જોહાનિસબર્ગથી, એમનો પણ સાચો જવાબ છે. અને માય મોમ ઓલ ધ વે ફ્રોમ પંચગિની ઇન ઇન્ડિયા, એમનો પણ સાચો જવાબ છે. તો થોડી જાહેરાતો આપ સૌની સમક્ષ રજૂ કરું છું. હજુ જવાબ મોકલવાનો મોકો છે તમારી પાસે, તો જરૂર કોશિશ કરજો.
1: Ach, Barry, I don't know what I'm doing anymore. My life has taken a hard left at career goals.
2: It's not your life that's turning, Brew. It's your steering.
1: My steering?
2: Your car's pulling left like your decisions. Go get top quality Miele steering parts from Goldwagen. That will set you straight.
1: Wait, I feel aligned.
2: It's just your steering that needed direction. Goldwagen, keep on driving.
3: Play, win, Jigizinto. It's a whole new board game with Sizekaya. We're making your favorite game great again with Match Play. Predict, play and win from the outcomes of different matches across soccer, rugby and cricket at halftime or full time. Enjoy more games. Enjoy more moments. Enjoy more chances to win big.
4: Players must be 18 years or older. Play responsibly. The National Lottery is officially operated by Sizekaya from June 1.
5: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
6: Ashu Desai.
5: On Lotus FM.
0: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇટ્સ ટાઈમ નાઉ ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. સો આઈ હેવ સ્ટોપ ટેકિંગ યોર આન્સર્સ, બટ વાઇલ આઈ વોઝ પ્લેઇંગ યુ ધ બેલ્સ આઈ ગોટ વન મોર કરેક્ટ આન્સર, એન્ડ ધેટ્સ રમન ફ્રોમ લનેજિયા એક્સટેન્શન 5 હુઝ ગોટ ધીસ વન કરેક્ટ એઝ વેલ. સો દેર ઇટ ઇઝ, ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ગો સમથિંગ લાઈક ધીસ, કે સાપ ગયા ને ખાલી જગ્યા રહ્યા. ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. ફર્સ્ટ ચોઇસ કરોળિયા, સેકન્ડ ચોઇસ નોળિયા, થર્ડ ચોઇસ વિચ્છી અને ફોર્થ ચોઇસ લિસોટા. સાંપ ઇઝ અ સ્નેક, ગયા એ દે આર ગોન, ખાલી જગ્યા બ્લેન્ક રહ્યા, બ્લેન્ક રિમેઇન, રહ્યા ઇઝ ટુ રિમેઇન. વોટ ઇઝ ઇટ? કરોળિયા સ્પાઈડર્સ, નોળિયા મોંગુસ, મોંગુસ વિચ્છી વિચ ઇઝ સ્કોર્પિયો, એન્ડ લિસોટા લાયન્સ, યુ નો. સો ધ કરેક્ટ આન્સર ઇઝ સાપ ગયા અને લિસોટા રહ્યા. દેટ્સ ધ રાઇટ આન્સર. લિસોટા ધ લાયન્સ, યુ નો, વેન ધ સ્નેક રન્સ થ્રુ ધ ગ્રાઉન્ડ એન્ડ ઓર ધ સેન્ડ, યુ કેન સી ધ લાયન્સ થ્રુ વિચ ઇટ રેન, યુ નો, ઇન અ ઝિગઝેગ લાઇન ધેટ ઇટ રન્સ થ્રુ. સો વોટ ઇટ બેસિકલી મીન્સ ઇઝ કે ઇફ આઈ હેડ ટુ એક્સપ્લેન ધીસ ઇન ગુજરાતી, કે સમય ગયો પણ રૂઢિ રિવાજ એમ જ રહ્યા. You know, time has passed by, like a snake has gone by, time has passed by, but you know, certain way of doing things has just remained as is. It didn't change. It was supposed to have evolved or changed along with time, but it just remained. That's what it is. Ke saap gaya ne lisota raha. That's one of the ways one can translate this. So hope all of you enjoyed this one, and if you did, please do go ahead. If you want to share it with your loved ones on so you can log into Lotus FM's website and go to the podcast section, listen to it again or share it with your loved one if you found this interesting. અને જરૂર એ કરશો અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને. હવે આજના દિવસનું આવતું ગીત એ વન ઓફ માય ફેવરિટ વર્ઝન્સ ઓફ નાગર નંદજીના લાલ, આદિત્ય ગઢવીના કંઠે, અને હું આશા કરું છું આપ સૌને પસંદ આવે.

0: કાના જડી હોય તો આલ રાસ રમંતા મારી નથણી ખોવાણી. આદિત્ય ગઢવીના કંઠે નાગર નંદજીના લાલ. આશા કરું છું વન ઓફ માય ફેવરિટ વર્ઝન્સ ઓફ નાગર નંદજીના લાલ. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. ગોઈંગ ટુ ગો ઇન ટુ અ બ્રેક. બિફોર આઈ ડુ દેટ, જસ્ટ આફ્ટર ધ બ્રેક, મીનિંગ આફ્ટર પ્લેઇંગ યુ ધીઝ એડવર્ડ્સ, આઈ એમ ગોઈંગ ટુ બી ડુઇંગ ધ લાસ્ટ સેગમેન્ટ ઓફ ધીસ શો. ઇટ્સ કોલ્ડ શાયરી. અમારી જે આજની બે શાયરી છે મારી, એ આપ સૌની સમક્ષ રજૂ કરીશ, આપ સૌની સાથે શેર કરીશ. આશા કરું છું આપ સૌને કાર્યક્રમ અને સંગીત અત્યાર સુધીનું પસંદ આવ્યું હશે. It's almost time to bring the curtains down on this edition, but I'm not sure if I missed out this one name for Shabd Kasoti. Ek mane sacho jawab aavyo je Shabd Kasoti no ghana etle aaje it, you know, the thing I forgot to mention about Shabd Kasoti is that I had so many messages. I mean, I announced the names that just got the right answer, but other than that I have had I could say maybe another 25% of what I announce have participated. So it's amazing, you know. The whole purpose of Shabd Kasoti is that, to get everybody involved in this. So ek naam kadaj hun chuki gayo ho to maafi mangu chu, announce kari raho chu. Malbarton, Johannesburg thi Jagdish Bhai Govan also had got this correct. So going to be playing you some bulls. Come back and share shairies with you.
1: Ach, Barry, I don't know what I'm doing anymore. My life has taken a hard left at career goals.
2: It's not your life that's turning, Brew. It's your steering.
1: My steering?
2: Your car's pulling left like your decisions. Go get top quality Miele steering parts from Goldwagen. That will set you straight.
1: Wait, I feel aligned.
2: It's just your steering that needed direction. Goldwagen, keep on driving.
3: For the start of the day, for breakfast tables, for easy mornings and not so easy mornings, for whole grains, for high fiber, for the love of wheat bix and milk, for every day, for you, for your family, for everyone, for having what it takes to keep going, but mostly for 100 years of mornings that have started this way. Start your day the wheat bix way with high fiber and whole grains.
4: Mzansi, your chance is finally coming home with Sizekhaya. We're bringing back Lotto live draws. Experience the thrill live with real people, real wins and real-time excitement. And the next number is 7. 7 is for heaven. Tune in every Tuesday, Wednesday, Friday and Saturday at 9 p.m. Feel it, live it, it's here.
5: Players must be 18 years or older. Play responsibly. The National Lottery is officially operated by Sizekhaya.
6: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
7: Ashish Desai.
6: On Lotus FM.
0: લોટસ એફએમ ની ગુજરાતી ગીત સંગીતની આ માળા છે. મારું નામ છે આશિત દેસાઈ. ટાઈમ્સ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીત માળા. ઇટ વોઝ એન અમેઝિંગ અમેઝિંગ વન આવર ફોર મી. Like I always say, but it never gets different for me, and I hope it stays the same. My 1 hour goes away in a blink of an eye for me. It makes me very happy to be behind this microphone, share all of this with you, and enjoy the music, and play Shabd Kasoti, and interact with you on the WhatsApp. It's amazing. Thank you very much for making the program what it is. અને હું આપ સૌની સમક્ષ આજના દિવસની આ છેલ્લી બે શાયરીઓ શેર કરું છું. ત્યારબાદ એક ડબલ પ્લે છે અને હું આપ સૌની રજા લઉં છું. ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ એટ 7 o'clock. ઇટ્સ વન્સ અગેન ગોઈંગ ટુ બી વિથ શોના, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. ઇટ્સ ગોઈંગ ટુ બી એન અમેઝિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વન. ડુ ટ્યુન ઇન ફોર દેટ એન્ડ બી અ પાર્ટ ઓફ ઇટ એઝ વેલ. હમણાં આજના દિવસની સૌથી પહેલી કહેવત, અને એ ગોઝ સમથિંગ લાઈક ધીસ. કોની પર કેટલો વિશ્વાસ કરવો એની સમજ એક ઊંડો વિશ્વાસઘાત થાય પછી જ થાય છે. કોની પર કેટલો વિશ્વાસ કરવો એની સમજ એક ઊંડો વિશ્વાસઘાત થાય પછી જ થાય છે. એની સમજણ ત્યારે જ આવે છે, એનો જ્યારે એક ઊંડો વિશ્વાસઘાત થાય ત્યારે ખબર પડે કે કોની પર હવે કેટલો વિશ્વાસ કરવો. And other one goes something like this, ke naseeb ma hoy te sahan karuj pade, kem ke chinta vechi shakati nathi ane anand kharidi shakato nathi. Naseeb ma hoy te sahan karuj pade che, kem ke chinta vechi shakati nathi ane anand kharidi shakato nathi. તો આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. જરૂર એકવાર ફરીથી સાંભળશો, સ્નેહીજનો સાથે સાંભળશો અમારા લોટસ એફએમની વેબસાઇટના પોડકાસ્ટ સેક્શનમાં જઈને. હું આપ સૌની રજા લઉં છું. આવતા ગુરુવારે ફરી પાછો મળ્યો, ત્યાં સુધી પ્રભુનું કહ્યું કરતા રહેશો, કર્મ કર્યા કરશો ફળની ઈચ્છા વગર. આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભરાત્રી.